વેલકમ બેક ટુ ઇન્કર્શન 100.4 આકાશવાણી એફએમ રેનફ. ઝાપ્સા અંધાર સંજ નઈલે મને પડે સેઇ દિન આઈ કોળે સોઇ શુણુથિલે કથા હજાઇ આપણા મન રૂપેલી ડેણાટી હલે હલે આકાશરୁ ଆସେ ପରି କୁହୁକ ବାଡ଼ିରେ ଗୋଟିଏ ସ୍ପର୍ଶରେ ସବୁ ଦୁଃଖ ଦିଏ ହରି ସେଇ ରୂପା କାଠି ଆଉ ସୁନା କାଠିର ଜାଦୁର କଥା